મુનાફો કમા રહ્યા છે, તો આપણે ત્યાં નવાચાર કરતા રહેણી ચાહીએ આપણી ખેતીબાડીમાં. ઓર ભણભાઈ, આવો આજ આપણે વાત કરા એક ઓર આધુનિક કૃષિ કી ઉન્નત તકનીક કા બારામાં, જેકો નામ છે હાઇડ્રોફોનિક ખેતી. ભણભાઈ, આવો બઢતી જનસંખ્યા, ઘટતી કૃષિ ભૂમિ ઓર પાણી કી કમી જૈસી ચુનૌતિયા કા બીચ હાઇડ્રોફોનિક ખેતી કિસાનો કે લેકે એક બહેતરીન વિકલ્પ બનકર ઉભરી છે. યે તકનીક કી ખેતીમાં ફસલાં મિટ્ટી કે બના ઉગાઈ જાઉં છે, પૌધા કે તાય આવશ્યક પોષક તત્વ પાણી કા માધ્યમ સુ દ્યા જાઉં છે. યે પદ્ધતિમાં પૌધા કી જડાં પોષક તત્વ સુ યુક્ત ગોળ મરે છે, ક્યુંકી પૌધા કે તાય સીધો પોષણ મળે છે, યે સુ આગી બઢોતરી ભી તેજ હોય છે ઓર ઉત્પાદન ભી છોકો પ્રાપ્ત હોય છે આપણ કે તાય. યે તકનીક સુ 80-90% તક પાણી કી બચત કી જા સકે છે. હાઇડ્રોફોનિક ખેતીમાં ટમાટર, ખીરા, પાલક, ધનિયા, સ્ટ્રોબેરી ઓર કઈ પ્રકાર કી સબ્જીઓ ઓર ફલ સફળતાપૂર્વક ઉગાયા જા સકે છે. ઇસલિયે શહેરી ક્ષેત્રમાં ભી લોકપ્રિયતા બઢ રહી છે. યે ગલે કે શરૂઆતી નિવેશ થોડો જ્યાદા હોય છે ઓર કિસાનો કે તાય ઉચિત પ્રશિક્ષણ કી જરૂરત ભી હોય છે, લેકિન સહી જાણકારી કે સાથ ઓર પ્રબંધન કે સાથ યે ખેતી લાભદાયક સિદ્ધ હો સકે છે. ભણભાઈઓ, ઓર દેખો વિપણન વર્ષ 2026-27 કે લેખ ખરીફ ફસલા કા ન્યૂનતમ સમર્થન મૂલ્ય છે વો ભી આપકે તાય બતા દ્યા. તો ધાન કો મૂલ્ય છે 2441 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ધાન ગ્રેડ એ 2461 રૂપિયા, જ્વાર હાઇબ્રિડ 4023 રૂપિયા, જ્વાર માલદંડી 4073 રૂપિયા. બાજરા કો ભાવ છે 2900 રૂપિયા, રાગી 5205 ઓર મક્કા 2410 રૂપિયા. દલનામાં દેખા તો 2026-27 કો સમર્થન મૂલ્ય તુવર યાની કે અરહર કો છે 8450 રૂપિયા, ઓર મૂંગ 8780 રૂપિયા, ઓર ઉડદ 8200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. તિલનમાં દેખા બણવાયા આપણ તો મૂંગફલી 7517 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૂરજમુખી કા બીજ 8343 રૂપિયા, પીલી સોયાબીન 8708 રૂપિયા, દિલ્હી 10346 રૂપિયા, નાઇજર સીડ યાની કે રામતિલ 10052 રૂપિયા, કપાસ મધ્યમ રેશા કી 8267 રૂપિયા, ઓર કપાસ લંબા રેશા કી 8667 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. યે 2026-27 કા ખરીફ ફસલા કા ન્યૂનતમ સમર્થન મૂલ્ય છે બણભાયાઓ. ઓર અબ આપ સોચ રહ્યા હોગા કે રેણુકા પણ આપણે બાતા ચીતા ઘણી કર લી, મોસમ કી બાત ભી આપણે કર રહ્યા છે, વાણી બારે છાંટો છટકો હો રે નમટો છે, પણ તાવડા કી બાત ભી આપણે કર રહ્યા છે, આ રો તો છાંટો છટકો તો એક આધન કો છે. ભણ ભાઈ આવે તો નો તો બાત તપર્યો છે, હાલ તો રૂણી તપરી છે, તો ફેર તાવડા કતાય તો આપણે સૂર્ય દેવતા ઘણી પડવો કે તાવડો ધીમો કરી દે થોડો સો. તો આવશે બાબા સભર્યો એક આપણ લોકગીત સુના સીમા મિશ્રા સાથે કે આવાજમાં.